0: હાર્દિક નિમંત્રણા.
1: આયુર્વેદ શિરોમણી પરમ શ્રદ્ધેય આચાર્ય શ્રી બાલકૃષ્ણ મહારાજકો 54 શુભ જન્મોત્સવ એવં જડીબુટી દિવસકો અવસરમાં પતંજલિ યોગ સમિતિ સેન્જાકો આયોજનામાં બૃહત રક્તદાન તથા જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ એહી સાઉન 19 ગતે મંગળવાર બિહાન 8 બજે પતંજલિ યોગપીઠ વાલિંગમાં આયોજના ગરીએકો હુંદા વાલિંગ સ્થિત સંપૂર્ણ સંઘ સંસ્થા એવં નાગરિક સમાજલાઈ રક્તદાન એવં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગરિમામય ઉપસ્થિતિકા લાગિ સાદર અનુરોધ ગર્દછૌ. રક્તદાન કાર્યક્રમ,
0: જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ,
1: આયુર્વેદ ર પ્રાકૃતિક સંરક્ષણમાં હાથેમાલો કરો, સ્વસ્થ શરીર, સ્વચ્છ સમાજ ર હરિયાળી ભવિષ્ય નિર્માણ કરો.
0: અનુરોધ હક પતંજલિ યોગ સમિતિ સાંસા.
2: ફ્રીજ બિગ્રીએર સબ્જી સબે કામ નલાઉને ભયો, 2-4 દિન ભઈસક્યો, એસી ચલેક છૈન, કહા જાને હો, કે ગર્ને હો, અત્તો પત્તો ભયન.
3: હોઈન, કે ભયો ર કિન અલ્લાખોર ગરેકો હો?
2: કિચનમાં ભયેકા સબે સામાન બિગ્રીએર હૈરાનમાં છુ, કિનેકો પણ ધેરે ભયેકો છૈન, રામ્રોસિત કહા બનાઉછન હોલા?
3: એ કુરો તેસ્તો ભો, પીર નગર ન, વિગત 9 વર્ષદેખી વાલિંગ નયાં બજારમાં સંચાલનમાં છ, પાઠક ઇલેક્ટ્રિક એન્ડ રેફ્રિજરેટર વર્કશોપ ફ્રીજ મરમત કેન્દ્ર, ત્યાં ગયેપછિ ઢુક્ક હુન્છ.
2: हामी कहाँ अत्याधुनिक प्रविधिबाट हरेक कम्पनीका सामानहरू वारेन्टीका साथ बनाइनुका साथै विभिन्न ब्रान्डका फ्रिज, वासिङ मेसिन, एसी, भ्याकुम क्लिनर, इलेक्ट्रिक सामग्रीहरूको मरमत गर्नुका साथै सुपथ मूल्यमा खरिद बिक्री पनि गरिन्छ. सेकेण्ड ह्याण्ड फ्रिज तथा वासिङ मेसिन एक्सचेन्ज समेत गरिन्छ. किचन सिम्नी, टीभी, इण्डक्सन चुलो, राइस कुकर, मिक्सर पनि उपलब्ध छ.
3: स्याङ्जा सहित गुल्मी, पाल्पाको रामपुर, पर्वत जिल्लाका विभिन्न भागमा गएर पनि होम सर्भिस दिँदै आएको छ. यहाँ विभिन्न कम्पनीका सामानहरू को सर्भिस गर्नुका साथै वारेन्टी भए वारेन्टीबाट र नभए सुपथ मूल्यमा मरमत गरिन्छ.
2: पाठक इलेक्ट्रिक एन्ड रेफ्रिजरेटर वर्कशप फ्रिज मरमत केन्द्र, वालिङ 8 नयाँ बजार लाइन, राधे राधे चोकबाट 3 घर तल, प्रोप्राइटर कृष्ण पाठक, सम्पर्क मोबाइल 98560-54963, 98560-55104 र 98028-47723.
4: आहा, कस्तो ब्रान्डिङ अनि टिकाउ होला जस्तो छ है जुत्ता त, गजब लाग्यो.
2: हो र, मैले नि राम्रो लागेर गोल्ड स्टारको अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ नयाँ बजारबाट जुत्ता अनि चप्पल किनेर ल्याए.
4: मलाई नि चाहिएको थियो, आजै त्यही जान्छु.
2: गोल्ड स्टारको आधिकारिक सोरुम अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ 8 नयाँ बजार चोकैमा गोल्ड स्टार कम्पनीका पार्टी सुज, स्कूल तथा अफिसियल सुजहरू, स्पोर्ट्स सुज, लेडिज जेन्ट्स सुज तथा जुत्ता चप्पलको होलसेल एवं खुद्रा बिक्री गरिन्छ.
4: गोल्ड स्टारको अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ 8 नयाँ बजार चोक,
2: प्रोप्राइटर बोधराज रेग्मी र सरस्वती रेग्मी,
4: मोबाइल 98469-18921 र 98462-39399.
5: के तपाईँ घर बनाउँदै हुनुहुन्छ? यदि घर बनाउँदै हुनुहुन्छ भने वालिङ नगरपालिका ओडा नम्बर 6 आबडाली पुलको नजिक
6: र मिर्दे करिडोर आदिको छेउमा
5: तारादेवी ब्लक उद्योगलाई सम्झनुहोला. हामी कहाँ विभिन्न किसिमका ब्लक तथा ढुङ्गा, गिटी, बालुवा घर बनाउने सामग्रीहरू उपलब्ध गराइन्छ. प्रोप्राइटर देवेन्द्र थापा, सम्पर्क कार्यालय WIC कम्प्युटर इन्स्टिच्युट, वालिङ मोड, फोन नम्बर 63-44-331, मोबाइल 98560-55331.
7: साथै यस WIC कम्प्युटर इन्स्टिच्युटमा 1 महिनेदेखि 1 वर्ष कम्प्युटर कोर्सहरू धमाधम सञ्चालन भइरहेको जानकारी गराउँदछौ.